ને આયો તો મટકી ફોડાઈ મારી માય. અરે નહીં નહીં શ્યામ, એસી ઉધમ નહીં કરો. ક્યુ ક્યુ સારી સખીઓ કે બીચ મેરી લાજ તો રખો. એની ઉધમ સે હુઈ પાગલ મે, એની ઉધમ સે.